0: જોગ દિવાવે બેટ તેને માં ક્યો કર રી નાદાની. તો ભાઈ રાગની સુની શેઠપાલ આર્ય સાથી સા. ઓર ભાઈ કિસ્સા થા ગોપીચંદ કા?
1: ઓર ભાઈ દેખો, રાગની આપને બહોત બઢિયા સુનવા દી. કિસાન ભાઈઓ કા મનોરંજન જરૂર હોયા હોગા. ભૈયા કોઈ મોસમ વોસમ કી ભી જાનકારી હૈ કે ના?
0: ભાઈ દેખો, મોસમ કે બારે મેં જાનકારી હૈ. और भैया मौसम की जो चिट्ठी भैया वो बता रही कि भैया अगले दो दिन
1: अच्छा
0: भाई मौसम शुष्क रहने की.